0: શ્રોતાજનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈ રામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Hello, kia ora, my friend. I'm Susie Cato, inviting you to join me for New Zealand's favourite kids show on Planet FM. It's called Susie and Friends, and there's songs, stories and prizes, jokes, reviews, birthdays and shout-outs. And kids just like you. Go to susie.co.nz for more information. I'd love you to be a friend. Just listen to the radio Sunday afternoons at 3:15 for Susie and Friends on Planet FM 104.6.
2: The West Coast.
3: It has beautiful scenery. The harbour is absolutely amazing.
4: Good weather, good people, and I like it.
5: My favourite thing about Auckland is the amazing views that I get when different parts of the city.
6: Planet. Bring it on.
7: Loving Auckland. Our diverse city. planetaudio.org.nz.
8: Koe polo kala ma kainga fo oi Aotearoa. O wha hoko atu ia he fiafi tua pule lulu ko tawa pē. Me taimi wha ni mano, ke ni maa ni me nima, he fiafi tua pule lulu I e Letio Planet Tahanoa Whaapo I Niono FM.
9: Te mau whakahoko atuai hangahi o ngongo, whakatu u whakau kau. Mo whakahoko hangahi whakaike eke, moha whelafo aki whikau aki mua nofo a kainga o tau whai I Aotearoa. Me he whakaloloto e ofa, ke he whakaloloto o e ako, to koe tawhaake whakaika no mika ai family, koe mauvisho ne ia. Koe hea beha ngahi isiu o kune wesia ai nofo a kāinga, o kutau whai he whanuani te mau kalanoa ki ai.
8: O wana ngalo, whanongo mai ke he kāinga fo oi Aotearoa. Taimi, whaani manoa, ke he nima nime nima, e fiafitua pule lulu katoa pe, Radio Planet FM.
10: Malo ni to kalau ko te pokala me te nei mo te pahiri ka ola malo loina ki mai ki te Planet FM ta hio ha mateono pe ko te www planetaudio.org.nz/tokalauhealth ha ka longa longa mai ko au ko fale fanga mano mele mele puka e o patalo hatu ke manuia ko to ma te malo loina e te aloha te tu.